નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે એમબીસી રેડિયો પર. અને ગુજરાતી કાર્યક્રમમાં તમારું બધાનું સ્વાગત છે. તમે સૌ કે મજામાં હશો એવી જાસાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડા હોય તે બધાને મારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. સ્ટુડિયોની ગલિયામાં 1:46 થઈ ગઈ છે. આજના દિવસની વાત કરીએ, આજે છે બુધવારનો દિવસ અને આજે છે 17મી તારીખ. ને એવરી વેનસડે આપણો કાર્યક્રમ હોય છે 1/4 કલાકનો. તમે શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ મનમાં જીતવાની આશા હોવી જોઈએ, નસીબ બદલાય કે ના બદલાય, પણ આપણે જ્યારે વાત કરીએ ટાઈમની તો ટાઈમ જરૂરથી અને ચોક્કસથી બદલાય છે. જ્યારે મનમાં આશા જીતવાની હોય છે ને ત્યારે નસીબ બદલાય કે ના બદલાય, પણ આપણે જ્યારે ટાઈમની વાત કરીએ ટાઈમ જરૂરથી બદલાય છે. તો ટાઈમની સાથે એક સુંદર મજાનું એક ભજન લઈ લે, ભક્તિમય ભજન આશિષ દેસાઈના અવાજમાં લેવામાં આવેલું તમારા માટે.

સ્ટુડિયોની ગ્લેરમાં 1:51 થઈ ગઈ છે અને ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે. અને બે ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને અમારો સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 1:30 સુધી. ને આજે અમે તમારા માટે થોડા જૂના ગીતોનું કલેક્શન લઈને આવ્યા છે. આપણે કહીએ ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ, તો ઉજેક સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ તમારા માટે સ્પેશિયલ 2016 ગીત છે ઓન યુ વે.

વેસ્ટ ડોન ઇંગ્લેન્ડમાં 1:56 થઈ ગઈ છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જ્યાં આગળ તમારી કિંમત ના હોય ને ત્યાં ભાઈ વેચવાનું નહીં, અને જ્યાં કદર ના હોય ને ત્યાં ઘસાવાનું નહીં. એટલે કે ભાઈ જ્યાં તમારી કિંમત હોય ને ત્યાં જ રહેવાનું, જ્યાં કિંમત ના હોય ને ત્યાં વેચાવાનું નહીં અને ત્યાં ઘસાવાનું પણ નહીં. જ્યાં તમારી કિંમત અને કદર હોય છે ત્યાં આગળ જવાનું. બસ એની સાથે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી ક્લાસિકલ ગીત છે, ઉષા મંગેશકરના અવાજમાં લેવામાં આવેલું તમારા માટે સ્પેશિયલ.

મારી સ્ટુડિયોની ગલિયાણમાં 2:04 થઈ ગઈ છે અને હું છું અમિતા અને ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે, એવા જ અમે સુંદર મજાના મધુર મીઠા ગુજરાતી ગીતોને લઈને આવી ગયા છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જ્યારે આવતીકાલ ક્યારેય આવતી નથી અને એ જ્યારે પણ આવે છે એ આજ બનીને જ આવે છે. માટે આવતીકાલે જે કંઈ પણ સારું કરવાની ઈચ્છા હોય ને એની શરૂઆત સેમ ડેથી, એટલે કે આજથી જ કરવી જોઈએ. કે ભાઈ તમને સારી કરવાની કંઈક ઈચ્છા હોય તો ભાઈ આવતીકાલની રાહ ના જોવી જોઈએ ને. જે દિવસે જે કરવાની ઈચ્છા હોય, સારી ઈચ્છા કરવાનું મન થાય, એ દિવસથી જ સ્ટાર્ટ કરી દેવી જોઈએ. તો ભાઈ આગલું ગીત લઈ લઈએ વિશ્વાસઘાત એલ્બમમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

ભાઈ સ્ટુડિયો ઇંગ્લેન્ડમાં 2:11 થઈ ગઈ છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ ક્યારેક માણસ ઘણું બધું કહેવા માંગે છે પણ શબ્દો મળતા નથી, ને દિલમાં ઘણી લાગણીઓ પણ હોય છે પણ ઘણી વાતો પણ હોય છે પણ સામેનો માણસ સમજે કે ના સમજે એવી આશાથી નથી બોલતો, અને ખાલી એ ચૂપ રહી ધીમે ધીમે ચૂપ રહેતા શીખી જાય છે ને. એટલે કે વ્યક્તિના માઇન્ડમાં કે ભાઈ વ્યક્તિ પાસે ઘણી બધી વાતો હોય છે, માણસ પાસે ઘણા બધા શબ્દો હોય છે પણ દિલમાં લાગણીઓ હોય કે ના હોય, અને સામેવાળો વ્યક્તિ સમજે કે ના સમજે એટલા માટે પછી એ વ્યક્તિ ધીરે ધીરે ચૂપ થવા લાગે છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમ સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ, લવ લગન અને લોચામાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

0: પણ શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ સમય જતો રહેશે ફરી પાછું નહીં આવે એવું માની લેવું, એને ધ્યાનમાં રાખીને જ્યારે પોતાનો સમય ટાઈમ સાચી જગ્યાએ ઉપયોગ કરવો. ને જ્યારે આપણે ટાઈમની વાત કરીએ, એકવાર જે ટાઈમ ચાલ્યો જાય છે તે ટાઈમ ફરીથી નથી આવતો. તો ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધી સુંદર મજાનું આગલું ગીત લેવામાં આવ્યું છે રેડ રસ એલ્બમમાંથી ઓન યોર વે.
1: ¿Qué demás, pero bueno?

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે અભિતા પટેલના અવાજમાં લેવામાં આવેલું. આના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ, ઉષા લઈને આવી રહી છે. તો એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.